દિવસ ગોરખા રેડિયો. સમીક્ષામાં સ્વાગત છ. ઉપસ્થિત છું મ કૃષ્ણા ખનાલ. આજ મિતિ 2083 સાલ અસોજકો 6 ગતે મંગળવાર. દૈનિક સમીક્ષામાં વિશેષ કરી પત્ર પત્રિકામાં પ્રકાશિત ખબરહરૂલાઈ હામીલે ઉઠાઉને ગર્છું. આજ પણ વિભિન્ન પત્ર પત્રિકામાં પ્રકાશિત ખબરહરૂકા સાથમાં ઉપસ્થિત ભએકા છું. શરૂ કરું નયા પત્રિકા દૈનિકમાં પ્રકાશિત યો ખબરબાટ. જો રહેકો છ, પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ આજ ન્યુયોર્ક ભ્રમણમાં જાદે હુનુહુન્છ. વહાકો યો ભ્રમણ તાલિકા બારે ચાહિં નયા પત્રિકા દૈનિકમાં ખબર છાપિએકો છ, ર વહાલે ઉઠાઉને મુદ્દાકા બારેમાં ખબર છાપિએકો છ. સંયુક્ત રાષ્ટ્રસંઘી મહાસભાકો 81 સત્રકા ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રી શાહ સહભાગી હુન આજ અમેરિકાકો ન્યુયોર્ક જાંદી હુનુહુન્છ. વહાં 14 સદસ્યીય પ્રતિનિધિ મંડળકો નેતૃત્વ ગર્દી તેસતર્ફ જાન લાગ્નુ ભએકો હો. ગત ચૈત્રમાં પ્રધાનમંત્રી હુનુભએકા બાલેન્દ્ર શાહકો યો પહેલો વિદેશ ભ્રમણ પણ હો. વહાલે ચાહિં નેપાલી સમય અનુસાર 9 અસોજ બિહાન મહાસભાલાઈ સંબોધન ગર્ને કાર્યક્રમ છ. પ્રધાનમંત્રીલે આઉને જાને બાહેક 3 દિન ન્યુયોર્ક રહદા જમ્મા એઉટા માત્ર દ્વિપક્ષીય ભેટવાર્તા ગર્ને તય ભએકો છ. પ્રધાનમંત્રીલે રાષ્ટ્રસંઘકા મહાસચિવ એન્ટોનિયો ગુટરેસસંગ ભેટ બાહેક કુનૈ પણ દ્વિપક્ષીય ભેટવાર્તા ગર્નુહુને છૈન. ત્યસૈગરી નેપાલ આફૈલે આયોજના ગર્ન લાગેકો સગરમાથાદેખી સમુદ્રસમ્મકો જલવાયુ કેન્દ્રિત કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રી નજાને ભનેર ભનિએકો છ. પ્રધાનમંત્રી શાહ 9 અસોજમાં ન્યુયોર્કમાં સંબોધન ગરેર ભોલિપલ્ટે સ્વદેશ ફર્કિને કાર્યક્રમ રહેકો પરરાષ્ટ્રકો કાર્યક્રમ તાલિકામાં ઉલ્લેખ છ. પ્રધાનમંત્રી શાહલે 10 ભદૌમાં નેપાલ ચીન સીમા ક્ષેત્ર ભોટેકુશી નદીમાં આવેકો વિનાશકારી બાળી ર ત્યસલે નેપાલીહરૂલાઈ પરેકો અસર માત્ર નભએર યો ક્ષેત્ર ર જલવાયુ પરિવર્તનકા સંબંધમાં ચેતાવની બારે ધારણા રાખ્ને કાર્યક્રમ છ યો સંયુક્ત રાષ્ટ્રસંઘીય મહાસભાકો 81 સત્રમાં. ત્યસે ગરી યહી ખબરલાઈ અન્નપૂર્ણ દૈનિકલે અર્કો કોણબાટ છાપેકો છ. જલવાયુ નાયકો મુદ્દા બોકેર ઉડ્દૈ પ્રધાનમંત્રી ભન્ને શીર્ષકમાં, જહાં વિગતકા પ્રધાનમંત્રીલે પણ રાષ્ટ્રસંઘીય મંચમાં નેપાલકો જલવાયુ નાયકો એજેન્ડા નિરંતર ઉઠાઈસકેકાલે પ્રધાનમંત્રીકો યો ભ્રમણ પુરાનૈ આવાજ દોહોર્યાઉને માત્ર નભએર નયાં રાજનૈતિક સંદેશ સહિત આંતરરાષ્ટ્રીય સહયોગલાઈ ઠોસ વિત્તીય તથા પ્રાવિધિક પરિણામમાં બદલ્ન રાજનૈતિક અથવા કૂટનૈતિક પરીક્ષણ સમેત હુનેછ ભનેર યો ખબરલાઈ છાપિએકો છ. આજકા વિભિન્ન જસો પત્ર પત્રિકામાં વિભિન્ન કોણબાટ છાપિએકા છન્ પ્રધાનમંત્રીકો યો ભ્રમણલાઈ લિએર. ત્યસે ગરી ગોરખાપત્ર દૈનિકમાં અર્કો ખબર છાપિએકો છ. અંડમાનમાં વિકસિત ચક્રવાતકો અસર નેપાલમાં પર્ન સક્ને ભનેર ખબર છાપિએ છ. યો ખબરલાઈ ચાહિં વિગત 1-2 દિન ભયો મૌસમ પૂર્વાનુમાન મહાશાખાલે પણ અબ 9-10-11 અસોજમાં ચાહિં વર્ષાકો સંભાવના છ, અત્યાધિક વર્ષાકો. યો સમયમાં ચાહિં વિશેષ કરી સાવધાની અપનાઉન મૌસમ પૂર્વાનુમાન મહાશાખાલે બુલેટિન નઈ જારી ગરેકો છ. યો ખબરલાઈ પણ વિભિન્ન પત્ર પત્રિકાલે છાપેકા છન. ગોરખાપત્ર દૈનિકમાં અંડમાનમાં વિકસિત ચક્રવાતકો અસર નેપાલમાં પર્ન સક્ને ભન્ને શીર્ષકમાં ખબર છાપિએકો છ. અંડમાન સાગર આસપાસ વિકસિત ભએકો ન્યૂન છાપીએ પ્રણાલી ચક્રવાતમાં પરિણત હોને તારખરમાં છ. ત્યસકો અસર નેપાલસમ્મ આઈપુગ્ને ભએકાલે સમગ્ર દેશવ્યાપી રૂપમાં ઉચ્ચ સતર્કતા અપનાઈએકો રાષ્ટ્રીય વિપદ જોખિમ ન્યૂનીકરણ તથા વ્યવસ્થાપન પ્રાધિકરણે જણાએકો છ. મૌસમ વિજ્ઞાન વિભાગલે ઉચ્ચ ચાસોકા સાથ દિન રાત યસકો અનુગમન ગરિરહેકો મૌસમ વિજ્ઞાન વિભાગ મહાનિર્દેશક ડોક્ટર અર્ચના શ્રેષ્ઠલે જાણકારી દિનુભએકો છ. વહાલે ચાહિં ચક્રવાત કહાં કસરી લ્યાન્ડફલ હુન્છ, ભારતતીર્ફ ગએર નેપાલ ફર્કિન્છ વા સીધૈ યતૈ આઉંછ ભન્ને વિષયલે નેપાલમાં ત્યસકો અસર નિર્ધારણ ગર્ને ભએકાલે ઉચ્ચ સતર્કતાકા સાથ ધેરૈ મૌસમી મોડેલકો અનુમાન ગરિરહેકા છૌ ભન્નુભએકો છ. વહાંકા અનુસાર ભારતકા વિભિન્ન શહરમાં યો વર્ષકો મનસુન અત્યંત ભઈસકેકો છ. ત્યસૈલે યો નેપાલતર્ફ કાયમ રહેકો મનસુની હાવાસંગે બંગાલકો ખાડી હુદૈ યતા આઉને સંભાવના પ્રબલ છ. ત્યસૈલે વિભાગલે મૌસમ બુલેટિન જારી ગર્દૈ અસોજ 9 ગતે શુક્રબારદેખિ 11 ગતે આઇતબારસમ્મ ગંડકી ર લુમ્બિની પ્રદેશકા કેહી સ્થાનમાં મેઘગર્જન ચટાંગ ર હાવાહુરીસહિત ભીષણ વર્ષા હુને સંભાવના રહેકાલે ઉચ્ચ સતર્કતા અપનાઉન નોટિસ જારી ગરેકો છ. યસ્તૈ વર્ષકૈ ઠૂલો ચક્રવાતકો સ્વરૂપ ગ્રહણ ગર્ને વિશ્વ મૌસમ સંગઠનકો અનુમાન પણ છ ભનેર ખબર છાપિએકો છ. યે ખબરલાઈ અર્કો નેપાલ સમાચારપત્ર દૈનિકલે પણ છાપેકો છ. 9 ગતેદેખિ દેશભરી ભારી વર્ષાકો સંભાવના. મૌસમ પૂર્વાનુમાન મહાશાખાલે જારી ગર્યો વિશેષ બુલેટિન. ગંડકી ર સુદૂરપશ્ચિમમાં ધેરૈ ભારી વર્ષા હુને, સચેત રહન મૌસમવિદકો આગ્રહ ભન્ને શીર્ષકમાં ખબર છાપેકો છ. યો સમયમાં સામાજિક સંજાલહરૂમાં પણ યસબારે ખબરહરૂ આઈરહેકા છન્, બુલેટિનહરૂ જારી ભઈરહેકા છન્. મૌસમવિદહરૂલે પણ સચેત રહન આહ્વાન ગરિરહેકા છન્. યસ વિષયમાં ચાહિં કુનૈ હેલચક્રાઈ નગરીકન આમ સર્વસાધારણ યાત્રા ગર્ને યાત્રુહરૂદેખિ લિએર સબૈલે ચાહિં યસમાં અલિકતિ ગંભીર ભએર
त्यसको पालना गर्न हामी पनि यहीँबाट अनुरोध गर्छौँ। त्यसै गरी खबर छापिएको छ नेपाल समाचार पत्र दैनिकमै 1.68% .5% पुग्यो मूल्य वृद्धि भन्ने शीर्षकमा, महँगीको भारमा उपभोक्ता भनेर खबर छापिएको छ। भान्सादेखि यातायातसम्म चर्को भार नियन्त्रण बाहिर गएको उपभोक्ताको गुनासो भन्ने शीर्षकमा खबर छ। चालु आर्थिक वर्ष 2083-84 को पहिलो महिनामै महँगीले उपभोक्तालाई ठूलो धक्का दिएको छ। नेपाल राष्ट्र बैङ्कका अनुसार साउनमा वार्षिक बिन्दुगत उपभोक्ता मुद्रास्फीति 5.9% पुगेको छ। गत आर्थिक वर्षको सोही महिनामा यस्तो मुद्रास्फीति 1.68% मात्र थियो। एक वर्षको अन्तरालमा मूल्य वृद्धिको दर 4.28% बिन्दुले बढेको छ। पछिल्लो तथ्याङ्क अनुसार यो 21 महिना यताकै उच्च मूल्य वृद्धि समेत हो भनिएको छ। यसरी नागरिक स्तरमा चाहिँ मूल्य वृद्धिको चर्को मार परेको छ। यो चाहिँ 21 महिना यताकै उच्च मूल्य वृद्धि दर हो भनेर खबर छापिएको छ नेपाल समाचार पत्र दैनिकमा। त्यसै गरी पुल भत्किए जनजीवन रोकियो भन्ने शीर्षकमा खबर छापिएको छ। त्रिशुलीका सात पुलको पुननिर्माण सुरु भन्ने शीर्षकमा, बोटेकोसी नदीको बाढीले धादिङका बस्तीको सम्पर्क टुटिएको 3 सातापछि 7 झोलुङ्गी पुल मर्मत तथा पुननिर्माण सुरु भएको छ। पुल भत्किएपछि नदी वारपार गर्न नसक्दा किसानको उत्पादन खेतमै कुहिने, विद्यार्थी विद्यालय जान नपाउने र बिरामीलाई उपचारका लागि लैजान समेत कठिन भएको छ। सस्पेन्सन ब्रिज डिभिजनले बाढीबाट क्षतिग्रस्त पुललाई प्राथमिकतामा राखेर निर्माण अघि बढाएको हो। महेश दोवान मास्टर, चरौदी खोला, शीतल बजार क्युरेनी टार, कालिका स्थान मालिका मधु टार दोभान, त्यसै गरी केराउनी गहते र फोसे टार झोलुङ्गी पुलको पुननिर्माण तथा मर्मत सुरु भएको छ। पुल भत्किएपछि जनजीवन अस्तव्यस्त बनेकाले अहिले बल्ल निर्माणको काम सुरु भएको भनेर यो खबर छापिएको छ। त्यसै गरी बाढीपछि हैजा र पानीजन्य रोगको जोखिम, 50,000 भन्दा बढीलाई खोप दिइयो भन्ने शीर्षकमा पनि खबर छापिएको छ। दूषित खाने पानी र कमजोर सरसफाइले संक्रमण जोखिम बढाउने, नुवाकोटका 4 स्थानीय तहमा 77,000 भन्दा बढीलाई खोप लगाउने लक्ष्य सहित खोप अभियान सञ्चालन गरिएको छ। स्वास्थ्य निकायले सचेतना र रोकथामका कार्यक्रम अघि बढाएका छन्। यस अन्तर्गत बाढी प्रभावित समुदायमा हैजा फैलिन सक्ने जोखिमलाई ध्यानमा राख्दै एपिडेमियोलोजी तथा रोग नियन्त्रण महाशाखाको समन्वयमा मुखबाट खुवाइने हैजा विरुद्धको खोप अभियान सञ्चालन गरिएको छ। अभियान अन्तर्गत नुवाकोटमा मात्र हालसम्म 50,467 जनाले खोप पाएका छन्। जनस्वास्थ्य कार्यालय नुवाकोटका प्रमुख तथा जनस्वास्थ्य प्रशासक डाक्टर अन्जु कार्कीका अनुसार बाढी प्रभावित जिल्लाका 4 स्थानीय तहमा बसोबास गर्ने 77,000 बढी नागरिकलाई खोप खुवाउने लक्ष्य राखिएको छ। अहिलेसम्म 50,000 बढीले खोप लगाइसकेका छन् भन्ने शीर्षकमा यो खबर थियो। त्यसै गरी अर्को खबर छ, पुँजी बजारको डेटा सेन्टरमा साइबर आक्रमण भन्ने शीर्षकमा खबर छापिएको छ हिमालय टाइम्समा। यो हिजोको खबर हो। विशेष गरी नेपालको पुँजी बजारको पूर्वाधारमा एकपटक फेरि गम्भीर समस्या देखिएको छ। 72 ब्रोकर कम्पनीहरूको ट्रेड म्यानेजमेन्ट सिस्टम TMS र सर्भर होस्ट गरिएको डेटा हब प्रणालीमा ऱ्यान्समवेयर साइबर आक्रमण भएको हो। डाटा हबमा साइबर आक्रमणपछि नेपाल स्टक एक्सचेन्ज नेप्सेले हिजोको नियमित सेयर कारोबार पूर्ण रूपमा स्थगित गरेको थियो र आज पनि त्यो नियमित भएको छ। यसको मर्मत पश्चात यो खबर छ। थापाथलीको शिखर ब्रिज सेन्टरमा रहेको डेटा हब प्रणालीले ब्रोकर कम्पनीहरूलाई सर्भर तथा TMS होल्डिङ सेवा प्रदान गर्दै आएको छ। डेटा हबका अनुसार असो 4 गति बिहान करिब 5:30 बजे TMS होस्टिङ पूर्वाधार ऱ्यान्समवेयर आक्रमण भएको पुष्टि भएको थियो र आक्रमणले डेटा नियन्त्रणमा लिने प्रयास गरे पनि हालसम्म कुनै पनि डेटा वा चोरी नोक्सानी भएको भने छैन। त्यसकारणले हिजो नेप्से पुरै बन्द थियो, आज पनि नियमित सुचारू भइसकेको छ नेप्से कारोबार। यो खबर थियो। त्यसै गरी पक्राउ परेका सबैलाई हत्कडी नलगाउन सर्वोच्चको आदेश भन्ने शीर्षकमा खबर छापिएको छ कान्तिपुर दैनिकमा, जहाँ चाहिँ सर्वोच्च अदालतले पक्राउ परेका व्यक्तिलाई 3 अवस्थामा बाहेक हत्कडी नलगाउन प्रेस नेपाल प्रहरीको नाममा अन्तरिम आदेश जारी गरेको छ। पक्राउ परेका व्यक्ति भाग्न सक्ने, पक्राउको प्रतिरोध गर्ने वा आफू तथा अरूलाई क्षति पुर्याउन सक्ने जोखिमको वस्तुनिष्ठ मूल्याङ्कन गरेर हत्कडी लगाउनु पर्ने सर्वोच्चले आदेश दिएको छ। 3 कारण, पक्राउ परेका व्यक्ति भाग्न सक्ने, पक्राउको प्रतिरोध गर्ने वा आफू तथा अरूलाई क्षति पुर्याउन सक्ने जोखिम भएकै कारणले हत्कडी नलगाउन चाहिँ आदेश दिएको हो भनेर चाहिँ यो सर्वोच्चको आदेशमा भनिएको छ। त्यसैले सर्वोच्चले
पक्राउ परेका सबैलाई हतकडी नलगाउन आदेश दिएको खबर यो रहेको थियो। त्यसैगरी वर्षेनी घट्दैछ यार्चाको भाउ भन्ने शीर्षकमा खबर छापिएको छ। कोभिड अघिसम्म प्रति किलो 32 लाख रुपियाँसम्म बिक्री भएको यार्चा गुम्बाको भाउ वर्षेनी घट्दै गएपछि यसलाई नै जीविकोपार्जनको आधार बनाएका कर्णालीका हिमाली र पहाडी जिल्लावासी समस्यामा भन्ने शीर्षकमा यो खबर छ। तस्विर सहितको खबर जहाँ मुगुको मुगुम करबारोङ गाउँपालिकाको कोइकीपाटनमा यार्चा टिप्न गएका स्थानीयको तस्विर सहितको खबर छ। निरन्तर ओह्रालो लाग्दा स्थानीयले आफ्नो पेसा नै बदलिरहेका छन् भनेर खबर छापिएको छ आजको कान्तिपुर दैनिक। यो खबर सँगै आजका लागि दैनिक समीक्षा यति नै भन्न चाहन्छौ। भोलि फेरि उपस्थित हुनेछौ। आजका लागि समीक्षाबाट म कृष्ण छुटिन्छु। नमस्कार। BFPS, Gorkha Radio. Gorkha Radio.